રંગીન ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં આપ સૌ કોઈનું સ્વાગત છે. મીડિયમ વાટ્સ 19 કિલોહર્ટ્ઝ પર રેડિયો મોરિશિયસનું આ પ્રસારણ અને માઇક પર આપ સૌ કોઈનું સાથ આપી રહી છે. રત્ના સપ્રેમ નમસ્કાર સ્વીકાર કરશો. સોમવારનો દિવસ એટલે કે પહેલો દિવસ અઠવાડિયાનો વર્કિંગ ડેનો અને સાથે જ આજના આપણા કાર્યક્રમમાં આપ સૌ કોઈ અમારી સાથે જોડાયા છો. 20 તારીખ છે, જુલાઈ મહિનો છે 2026નું વર્ષ અને ધીમે ધીમે કરતું સરકતું આ સાતમો મહિનો પણ ધીમે ધીમે કરતો આગળ નીકળતો જઈ રહ્યો છે. સમયની ગતિને આપણે રોકી નથી શકતા અને આ સાથે જ આજના આપણા કાર્યક્રમની સાથે જે તમે અમારી સાથે જોડાઈ ચૂક્યા છો તો બસ આશા એ જ કરીએ કે તમે બધા જ મજામાં હશો ને આજના આપણા મધુર ગુજરાતી ગીતોના કાર્યક્રમને એન્જોય કરવા માટે બસ જોડાઈ ચૂક્યા હશો. તો ચાલો આજના આપણા કાર્યક્રમની સાથે શરૂ કરીએ હેમંત ચૌહાણના સ્વરમાં મુકાયેલું આપણા પ્રોગ્રામનું આજનું આ પ્રથમ ભક્તિમય ગીત.

1:51 રંગારંગ કાર્યક્રમ તમે માણી રહ્યા છો શ્રોતા મિત્રો, અને આજના આપણા કાર્યક્રમમાં મધુર ગીતો તમારા માટે અમે ચલાવી રહ્યા છીએ. આશા કરીએ કે આ ગીતો તમને ખૂબ જ ગમશે, અને આજનો આ દિવસ બસ મન લગાડીને કામ કરવા માટે આપણે બહુ બધી મન બહુ બધી હિંમત જોઈએ છે. શ્રોતા મિત્રો, આધાર અને ઉધાર આ બંને ધાર હોય છે મારા વાલા મિત્રો. ગરજ પૂરી થાય ને પછી આપનારને જ કાપી નાખે છે. માટે ભાઈ કલયુગનો જમાનો છે, અને કલયુગનો જમાનામાં આપણે કહીએ ને કે કોઈનું ભલું કરવા જાઓ ને એટલે પહેલાં ભાલા તમને વાગે. માટે ભલું કરવાનો પણ તમે બસ વિચાર કરો તો ધ્યાનથી કે કોના માટે તમે મદદ કરી રહ્યા છો, એ વ્યક્તિ પાછું તમને બસ એ જ માન આપશે. એનીવેઝ, આજના આપણા કાર્યક્રમની સાથે શિવ ભજન આલ્બમનું આપણું આગલું ગીત લેવામાં આવેલું છે, અને આ છે આદિત્ય ગઢવી અને કિંજલ રાજપરિયાના સ્વરમાં. તો ચાલો એન્જોય કરીએ આપણા આગલા ગીતને રંગારંગ કાર્યક્રમ વચ્ચે.

શ્રોતામાં શ્રોતાઓ, આપણામાં શું સારું છે એ જ તો આપણે શોધવાનું છે. બાકી આપણામાં શું ખરાબ છે એ તો આપણને દુનિયા બતાવી જ દેશે. માટે કહેવાય છે ને કે દુનિયાને બદલવા ન નીકળો, બસ પોતાને બદલવાનો પ્રયત્ન કરો. ખરાબ આદતોને મૂકો, સારી આદતો અપનાવો, અને જે સારું લાગે એને દિલથી અપનાવી જીવનમાં આપણે આગળ વધીએ. અને આ સાથે જ ગાઈસ, આજના આપણા કાર્યક્રમને બસ સમાપ્ત કરવાનો સમય આવી ગયો છે. ગુજરાતી વેડિંગ ઇન ગોવાનું આજનું આ છેલ્લું ગીત પાર્થ ઓઝા એન્ડ દર્શના ગાંધીના સ્વરમાં, આ ગીતની સાથે આજનો આ કાર્યક્રમ અહીં પૂરો થવા આવ્યો. આપ સૌ કોઈનો પ્રેમાળ સાથ રહ્યો તે માટે ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક સરસ મજાના નવા કાર્યક્રમની સાથે. ટિલ ધેન તમે પોતાનું ધ્યાન રાખો, હસતા રહો, મુસ્કુરાતા રહો અને મન લગાડીને કામ કરતા રહો. રત્નાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ આપ સૌને.